શુભા મિત્રો, મોહબ્બત વાલે જમાન જમાને લીએ આજે એક ખુશીની ક્ષણ છે. આજે કાર્યક્રમમાં અમે પણ અહીંયા સ્ટુડિયોમાં ખૂબ જ હેપી છીએ. અમારા સ્નેહી સહકર્મી મુકેશભાઈ આજે દાદા બન્યા છે. દાદા કહે ને, અસલ કરતાં વ્યાજ એમ વધારે આજે એમના ચહેરા ઉપર એ ખુશી એમ દેખાઈ રહી છે. અને તમને તમારા પરિવારને હાર્દિક અભિનંદન મુકેશભાઈ. એક નવું જીવન એમના કુટુંબમાં આવ્યું છે અને સાથે સાથે જ એક નવું બંધન સર્જાયું છે, જ્યાં હવે પતિ પત્ની માત્ર જીવનસાથી નહીં પણ દાદા દાદી તરીકે પેઢી માટે આશીર્વાદરૂપ બની રહેશે. કહેવાય છે ને કે તુમ શબ્દ મેં અર્થ, તુમ બિન સબ વ્યર્થ. સાથે મળીને પરિવાર બનાવવાનો અને પેઢીને આગળ વધારવાનો આનંદ ખૂબ જ અનેરો હોય છે, ખરું ને મુકેશભાઈ? પ્રેમ, સહયોગ અને સમજદારીના એવા સંબંધો જ્યારે પેઢીદાર વૃક્ષ બની જાય છે, ત્યારે જીવનસાથીના મળેલા સંબંધથી એક નવો પરિવાર રચાય છે. અને તમારો પરિવાર આમ જ ફળતો ફૂલતો રહે એવી અમારી બધાની અપેક્ષાઓ અને આશા અને એવા તમને આશીર્વાદ. મિત્રો, કાર્યક્રમમાં આગળ ફિલ્મ જીવનસાથીમાંથી આ ગીત, કિશોર કુમારનું એકદમ તડકતું ભડકતું ગીત દીવાના કરકે છોડો ગયા. આજે આ દીવાના એક જણ થઈ ગયા છે અમારા સ્ટુડિયોમાં, અમને દેખાઈ રહ્યા છે. તો પ્રસ્તુત છે ગીત એમના માટે.

0: शर्म
1: चार का मौसम
0: बेशरम આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા પુલાને નમસ્કાર. આજના કાર્યક્રમમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આપ મોડા મોડા પણ જોડાયા હોય તો વેલકમ. આશા રાખું છું કે શોધી શોધીને પસંદ કરેલા આજના સુંદર ભાવાત્મક ગીતોનો કાર્યક્રમ આપને પસંદ આવી રહ્યો છે. આગળ પણ આવા જ લાગણી ભર્યા ગીતોનો આનંદ લઈશું, પણ હાલ તો સ્ટુડિયો પર સમય થઈ ગયો છે સમાચારો જાણવાનો. મિત્રો, મને ખબર છે આ અઠવાડિયાના સૌથી શુભ અને આનંદના સમાચાર તો તમને અમે આપી જ દીધા છે કે મુકેશભાઈનું જીવન અને પરિવાર હવે પપોત્રના પ્રેમથી ઉભરાઈ ગયો છે. આપ સૌને અને આપના કુટુંબીજનોને અમારા સૌ તરફથી શુભકામનાઓ. તો ચલો આગળ તમને જ બાકીના આ અઠવાડિયાના સમાચારો પણ આપી દો, હવે નવા જૂની જાણી લઈએ.
2: રાઈટ, આકાશવાણી ભારત ભવન, આજના સમાચારો. આંતરિક્ષથી ભારત ખરેખર ભવ્ય દેખાય છે એવું શુભાંશુ શુક્લાનું કહેવું.

0: પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 28 જૂને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. વાયુસેના અધિકારી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. એક્સિયમ 4 મિશનના ભાગરૂપે તેમની યાત્રાને ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત માટે એક લક્ષ્યાંક ગણાવી રહ્યું છે. શુભાંશુ 41 વર્ષ અંતરિક્ષમાં પહોંચનારા બીજા ભારતીય છે. પહેલા ભારતીય જે હતા એ રાકેશ શર્મા હતા. શુભાંશુએ કહ્યું હતું કે દેશનું પ્રતિનિધિત્વ કરવા મને ગર્વ છે. અંતરિક્ષમાં મારી નહીં દેશની યાત્રા છે. અંતરિક્ષથી ભારત ખરેખર ભવ્ય દેખાય છે. યુ નો આઈ ઓલવેઝ થિંક વોટ વુડ યુ સે ફ્રોમ ધ ટોપ એન્ડ આઈ કેન સી વન થિંગ.
1: રાકેશ શર્માએ કીધું તું ખબર છે તમને?
0: હા ના, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન. એન્ડ આઈ થિંક નો વન કેન બીટ ધેટ લાઇન. નો વન કેન બીટ ધેટ લાઇન. યુ નો યુ કેન સે વોટ એવર યુ વોન્ટ ટુ સે બટ હી જસ્ટ નેઇલ્ડ ઇટ.
1: હી ડીડ.
0: હી વોઝ ધ ફર્સ્ટ વન. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંધુ દ્વારા બદલો લીધો હતો. આ કાર્યવાહીથી ભારતે આતંકી લોન્ચપેડ્સને તબાહ કર્યા હતા. જો કે હવે પાકિસ્તાન દ્વારા આ લોન્ચપેડ્સ ફરીથી બનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાની સેના, ગુપ્તચર એજન્સી તથા આઈએસઆઈ અને સરકારનું સમર્થન મળ્યું છે. પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને આસપાસના વિસ્તારમાં આતંકી લોન્ચપેડ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આ માટે અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવી ચૂક્યું છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઢાકાના ખિલખેત વિસ્તારમાં દુર્ગા મંદિર તોડી પાડવાના વિરોધમાં બાંગ્લાદેશ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઘટના રથયાત્રાના દિવસના પહેલા બની હતી, જેને કારણે દેશભરમાં લઘુમતી હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આના વિરોધમાં શુક્રવારે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, જેમાં હવે ભારતે બાંગ્લાદેશથી જમીન માર્ગે અમુક શણ ઉત્પાદન અને વણાયેલા કાપડની આયાત પર પ્રતિબંધો મૂક્યા છે, પરંતુ ભારતે નેપાળ અને ભૂતાન જતા માલ પર આ પ્રતિબંધ લગાવ્યો નથી. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હતું. નવસારી જિલ્લામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને 72 ગામના માર્ગ બંધ કર્યા હતા. દેસરામાં 30 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 88,770, ચાંદી 1 કિલો દીઠ 1,07,800, ન્યૂઝીલેન્ડ ડોલરનો ભાવ લગભગ 50 રૂપિયા અને 66 પૈસાનો છે. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

મિત્રો 106.1 FM ના માધ્યમથી આપ આનંદ લઈ રહ્યા છો રેડિયો કાર્યક્રમ આકાશવાણીનો. કાર્યક્રમમાં ધાર્મિક સામાજિક જાહેરાતો જાણવાનો સમય થઈ ગયો છે. આપ જાણો છો કે વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન આ વર્ષે 100 વર્ષ પૂરા કરશે અને એ પ્રસંગે વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશને એક બ્લેક ટાઈ ગાલા કાર્યક્રમનું આયોજન કર્યું છે. સો 5 જુલાઈએ સાંજે 6 વાગે આ પ્રસંગે આપ જોડાઈ શકશો. 100 યર્સ ઓફ સેલિબ્રેશન ફોર વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન. આ પ્રસંગે બુફે ડિનર, ડાન્સ અને એન્ટરટેઇનમેન્ટનો કાર્યક્રમ છે અને આ પ્રસંગે જો આપ આવવા ઈચ્છતા હોય તો ઇવેન્ટ બ્રાઇટની વેબસાઇટ પર આપ આ જોડાઈ શકો છો. $65 પર પર્સન આ પ્રસંગે ચાર્જિસ રહેશે અને ટિકિટો આપને ઇવેન્ટ બ્રાઇટની વેબસાઇટ પરથી ઉપલબ્ધ થઈ શકશે.

વધુ માહિતી જોઈતી હોય તો વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનના ફેસબુક પેજ પર આપ જઈને વધુ ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો મિત્રો ભૂલશો નહીં, બ્લેક ટાઈ ગાલા ડે 5 જુલાઈએ સાંજે 6 વાગ્યે.

મિત્રો, આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના આજના જીવંત પ્રસારણમાં. આપના મનપસંદ માતૃભાષિત કાર્યક્રમને રસપ્રદ બનાવી રાખવા હંમેશા અમે તમારા વિચારોને આવકારીએ છીએ. સ્ટુડિયોનો ફોન નંબર છે 3858783. ફેસબુકના માધ્યમથી આપ અમારા સંપર્કમાં રહી શકો છો. તમારા મંતવ્યો અમારા માટે મહત્વના અને લાભદાયી છે અને અમે તેનો ઉમંગસભર આવકારીએ છીએ. આગળ આપ જે સાંભળી રહ્યા છો એ ગીત છે ફિલ્મ અમૃતનું, અનુરાધા પોંડવાલ અને મનહર ઉદાસના અવાજોમાં.

मित्र आज है आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर आज जीवन साथी मेरे जीवन साथी ની વાતો કરી રહ્યા છે તો મેં લગ્નની જ વાતો લગ્નમાં જે થાય છે એ એના ઉપર એક બીજી મને વાત યાદ આવે છે કે લગ્નમાં જ્યારે લગ્ન પૂરા થાય છે ને છોકરા છોકરી એકબીજાને કંસાર ખવાડે છે

મિત્રો આશા છે કે આજનો કાર્યક્રમ અમને ગમ્યો હશે. આ કાર્યક્રમ અહીં પૂરો થવા આવે છે, સમાપ્ત થવા આવે છે, પણ જતાં જતાં તમને જણાવી દઈએ કે વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન ઇઝ સેલિબ્રેટિંગ 100 યર્સ ધીસ સેટરડે 5th July. યુ કેન બાય ધ ટિકિટ્સ ફ્રોમ ઇવેન્ટ બ્રાઇટ વેબસાઇટ. $65 પર હેડ. યુ કેન, યુ ડોન્ટ હેવ ટુ બી મેમ્બર, યુ કેન બાય ટિકિટ ફ્રોમ ઇવેન્ટ બ્રાઇટ એની ટાઈમ. સો પ્લીઝ ડુ કમ એન્ડ એન્જોય ધ બ્લેક ટાઈ ઇવેન્ટ. મિત્રો આજનો કાર્યક્રમ નીલિમાબેને આપને માટે તૈયાર કર્યો છે. આશા છે કે આપને કાર્યક્રમ ગમ્યો હશે. ફરી મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.